0: પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ
1: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કઈ મજામાં હશો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમ શરૂઆત કરીએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં દરેક વ્યક્તિને મહત્ત્વ આપો, કારણ કે જે સારા હશે તે તમારી સાથે રહેશે અને જે ખરાબ હશે ને તે તમને શીખ આપીને તમારા લાઈફમાંથી ક્યારે નીકળી જશે એ તમને ખબર નહીં પડશે. તો સુંદર મજાનું આપણે ગુજરાતી ગીત લઈ લઈએ તમારા માટે.

0: શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ નિમિત્ત કોણ છે એનાથી કોઈ ફેર નથી પડતો, પણ નિર્ણય તો હંમેશા કુદરતનો જ હોય છે જે આ સ્વીકારી શકે ને એને દુનિયાની કોઈ પણ તાકાત દુખી નથી કરી શકતું. સુંદર મજાનું ગુજરાતી ગીત લઈ લઈએ તમારા માટે.
1: એ લપેટ, એ ગઈ ગઈ, એ લપેટ લપેટ.

જો તને જો આપણા કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે, તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.